0: ચાર મહિના
1: માહોલ ખીલી જાવે.
0: હા, ચાર મહિના પછી કેની હા ખાવની ક્યાંક જે જ કોઈ.
1: બિલકુલ
0: હે કોઈ એ બાત હે ભાઈ. દુજો તમ કઈ હે કે કઈ હની કે ગોરા કાળા કાળા ગોરા હો જા તો કઈ બે કે રોગ શોગી હો જા.
1: હા રોગ વેવે ની.
0: હા કઈ અપન હની
1: એલ્બિનિઝમ કેવે વિના.
0: હા બસ સાંભળી કહું તો ભૂરી પડ જાવે,
1: ધોળી પડ જાવે, બાલ ધોળા પડ જાવે, ઓર આંખે રો રંગ ભી થોડો હળકો વેવે,
0: ઓર કમ દિકન રોગ જા. કઈ હે બાત
1: વો કઈ અનુવાંશિક રોગ હે.
0: યુ હા હા કોની
1: અનુવાંશિક રોગ હે પર લોગ છૂઆછૂત સમજ લેવી.
0: અરે છૂતરી બીમારી નહીં હે એ ભાઈ દેખે ખાણા દાણો હની કોઈ ચીજ હે જીકો વિપરીત ખા લે. કોઈ ચીજ રહ્યા તો કોઈ ચીજ નહીં ખાણી છે જ્ઞાન અજ્ઞાન ખા લે તો બહુ ઉજા રોગ ને આજકાલ ભાઈ
1: જન્મ જાત વ્યા કરે.
0: અરે હમજા ભાઈ
1: એમાં આપણને એક મેલેનિન તત્વ વે વિની કમી વે જાવે
0: ઓ
1: કારણ રંગ હેંગ ધોળો વે જાવે.
0: હા ઉજા ભાઈ દેખા કે કુદરતરા ખેલ હે.
1: હા
0: દૂજા કે હે કે આજકાલ હની કોઈ તેલ હેડા બાપરિયા.
1: હા
0: જેકો કઈ હે કે ભાઈ બે હે.
1: હા વેણો બી વે વે કોઈ બહુ
0: હોય તે દે ગેલર્જી ઉજા ગેલર્જી.
1: હા એલર્જી એલર્જી.
0: આ ખુજલી આલન ડૂબ જા છીકાઉન ડૂબ જા પછે દાપડ હો જા. કઈ ને કઈ શરીર હે તો રોગ હે ભાઈ કહેની કે ગિરતી કરી આવે તો હો દોસો રોગ હે
1: ઘણાઈ હે આજકાલ તો.
0: હા ભાઈ તમ દે કે હાવ ચિત્રી કે બતી વે આર કે ઉચ મે કે હે ભાઈ કે પહેલો સુખ નિરોગી કાયા.
1: પહેલો સુખ નિરોગી
0: ઘણાઈ પયા પુંજર હે વે જે જીવ હો રહી ની વે તો બો કામ કામ
1: કી કામ રો
0: હે કોણ. હા બાત
1: હે આપ પર સહી રહેવે હે.
0: હા બાત હે ભાઈ દેખે અમે ભાઈ મનોરમા.
1: હા
0: હવે કોઈ બાતમી બિલ માં હે કોઈ ગીત નું હુણા બઢિયા છોકો
1: ગીત હુણાઉ.
0: હા બઢિયા હુણા દે
1: એક બઢિયા ગીત હુણાઉ પછી જાન કરી દે.
0: હા કે કોણ હુણા ભાઈ.